અમરી જેવા એક પ્રભ જેવા એક અનેક ગુણ તરે નાનક ચરણી પાહે જેવા એક કમણ ગુણ કહીએ તેરે ગુણ બહુતે મેં એક ન જાણ્યા કમણ ગુણ કહીએ જેવા એક તું સમરથ વડા મેરી મત થોરી મેરી મત થોરી હમ અજ્ઞાન અલ્પ મત થોરી મત થોરી તું સમરથ વડા વડી હો વડા।